આપણો હાથ કાઢી શકે પછી પણ અત્યંત સાહસયુક્ત અને કઠોર યુક્ત કો સાહસી વચન બોલ્યો અને વૃત્રાસુરે ઇન્દ્ર મહારાજને આજ્ઞા કર્યો પાપી દુરાચારી તૈલે ગુરુબાલાઈ મારીશ ગુરુ માતા ભોગ વિલાસ કરીશ દાજુ બહેની દાજુલાઈ મારીશ બુહારીઓ સારા સંપૂર્ણ વિધવા બનાવીશ તેથી માત્ર હોઈને આમાકો ગર્વ ચીરીશ અને ગર્ભપતનકારી પણ તૈને હો આતતા તાઈ દીદી બહેની બળાત્કાર કરીશ શારાણ્ય અત્યાચાર ભ્રષ્ટાચાર ઘુસખોર તસ્કર કરી તૈને કે કરીને છે અરકાલાઈ જુરોમાં બોકેર ગુરુ ભયર પણ તૈ હણીશ પલાઈ બેકો બદમાશ એકે નષ્ટ ભ્રષ્ટ કરણે દુરાચારી કોણ નાઈકે તર પણ તેરો હાથબાટ મેરો મૃત્યુ હોને વો હે સંકર્ષણ ભગવાન એસકો હાથબાટ મૃત્યુ ભય પણ પ્રભુકો ચરણકો સેવા કરન આઈપુગ્ન પામ ભણેર સ્વાકાર ગર તાંદીએકો થયું વૃત્રાસુરલે હાથી સમેત મહારાજ ઇન્દ્ર શ્વટૈની લ્યો કમાન્ડર ઇન ચીફ પેટ ભીતર હાથી પેટ ભીતર ઔર સૈનિક દૌડા દૌડી કોબહની તે સારા સંપૂર્ણ કરન આવ યહાં દુઈ મત છે અને પુરાણહરૂકા મતબાટ ભગવાનબાટ જબ હાઈ ગરાઉનુ ભયો નિદ્રા દેવી પ્રવેશ ગરાએર હાઈકો પ્રભાવબાટ પણ પ્રયોજન ભવ ભન્ને કુરા પણ બુઝિન્છ અને યા નારાયણ કવચકો પ્રભાવ ર યોગબલકો પ્રભાવલે દાહિની પટ્ટીકો કોખોમાં મહારાજ ઇન્દ્રલે વજ્ર પ્રહાર ગરે છેડેર ત્યાંબાટ ફટ નીકળી શકે પછી રાજા ઇન્દ્ર પટ્ટી ફરકેર વૃત્રાસુર ભન્છ એ ઇન્દ્રે અહીલે સમંત તૈલે આમા મારેકો પાપ મને દીદી બહેની માલા બળાત્કાર ગરેકો ર ગુરુલાઈ મારેકો પાપ લાગેકો થયો અહીલે મલાઈ મારેમાં આમા મારે પાપ લાગને હો તલાઈ અહીલે ભર્ખર મેરો પેટબાટ ત જન્મી હો કે હોઈ નસલો ભન કી મ મલમૂત્ર હું ભન્ને સાબિતી બયંદે પેટબાટ ઝરને વસ્તુકો નામ મલમૂત્ર હુંચ્છ કી છોરા છોરીની હુંચ્છ હોય મન મને ચુપ્પ ચાપ કોઈ બોલ નહીં પૂછાવે અને વૃત્રાસુર બડા તારીફ ગર્યો અને વૃત્રાસુરલે જે કિસિમલે બડા સમ્માન સાથ ભગવાનકો ધ્યાન કરદે થયો વૃત્રાસુરલાઈ મારણ દધીચી નામ ગરકો ઋષિ ગુહાણકો યંત્ર હાથીમાં ચડેર સાંજકો પ્રહારમાં પ્રહાર કરિદિએકા થી મહારાજ ઇન્દ્રલે ચ્વાટ શિર પણ ગીડ્યો વૃત્રાસુરકો તેજ ભગવાનમાં પ્રવેશ વૃત્રાસુર પરમધામ ગયો આકાશબાટ ફૂલમાલા ગુચ્છ લાવા ગુકુરકો વૃષ્ટિ તર વૃત્રાસુર મરી શકે પછી પર્યો ઠૂલો સંકટ બ્રહ્મહત્યાકો દોષારોપણ મહારાજ ઇન્દ્ર યસ કિસિમબાટ જ્યારે સમસ્યા પર્યો અવ કહાં જાને હાકાર હુકાર ચિત્કાર લુકનાકા લાગે માનસ સરોવર નામ ગરેકો તલાવકો કમલકો ડાંટ ભીતર પાણીમાં ગયેર મંટો સમેત લોકાએર બસે રાજા ઇન્દ્ર અવ આવની કસરી બ્રહ્માત્યાકો દોષલે બ્રહ્માત્યાલે ઘેર્યો તર રાજા ઇન્દ્રલાઈ બ્રહ્માત્યા ટુટાવનાકો નિમિત્ત અવ કે ગરને ભન્ને વિષયમાં ઠૂલો ગંભીર છલફલ ભો વૃત્રાસુર મર્યો વૃત્રાસુર તો મર્યો નહીં તર તો વૃત્રાસુર મરી શકે પછી તેસકો તેજ ભગવાનમાં પ્રવેશ ભયો છે વૃત્રાસુરલાઈ સંકટ પ્રાપ્ત ભયો છે અને રાજા ઇન્દ્રલાઈ સંકટ પ્રાપ્ત ભયો છે તેસ બેલામાં અરાજકતા ફેલ્યો રાજા નબેકો મુલુક બનાવન નહોને રાજા કલય બનાવને તો ભંદાખીરીમાં જલે અશ્વમેધ યજ્ઞ કર્યા છે ત્યો રાજા હોન પાઉંછ સ્વર્ગમાં નત્ર પાઉંદૈન અશ્વમેધ નામ ગરેકો યજ્ઞ એઉટા કર્યા રહેછન રાજા નૌશલે ચંદ્રવંશીકા રાજા નૌશલે ઉનેલાઈ ભણેર અતિરિક્ત સ્થાન સ્વર્ગમાં રાજા બનાએ ફેરી છોટોલાઈ બડો બનાએ પછી ભાઈમાન ભાણા બહન ખપની હુંદૈન ફેરી જ્યાં પણ છોટોલાઈ બડો બનાએકા છન અહીલે હાલ તિમી જસ્તો ભણ્યો ઠોલાકો બેજત ગરેર પાએ પછી ખૂબ ખુશી લાગની સબૈલાઈ છોટાકો બડેકા ઠામાં નબસ્નુ બડાકો હુરમત લીએકો ઠામાં નસુન્નુ બુદ્ધેન કે ગરની ભણેર કે લાગે આખરીમાં વૃત્રાસુર નામ ગરીએકો દાનવરાજ યસ કિસિમબાટ બડો સંકટમાં પરેકા રાજા ઇન્દ્ર છન તેસ બેલામાં રાજા ઇન્દ્રલાઈ સંકટ પર્યો અવસ્થા બડો દયનીય ભો અને મહારાણી ઇન્દ્રાણીબાટ અશ્વમેધ નામ ગરેકો યજ્ઞકો આયોજન કરાયેર અને સમસ્યાકો સમાધાન હોને છે નૌશ રાજાકો પતનકો કારણ થઈ મહારાજ મ ભોલી નવમ સ્કંદકો સત્ર અધ્યાયમાં બતાવને છું ભોલી આવનુસ ભોલી નહીં સુનમલા નૌશ ઉપાખ્યાન વંશવાલીકો પ્રકરણમાં યતા આર્કો કુરો અવ દધીચી ઋષિકો હાડકો ઇન્દ્રબાટ વૃત્રાસુર મર્યો અમરગતિ પ્રાપ્ત તો ભયો રાજા ઇન્દ્રલાઈ અશ્વમેધ દેખીએકો પ્રભાવબાટ બ્રહ્મહત્યાકો ચાર ભાગ લગાયો એક નંબરમાં પૃથ્વીમાં કઈ જાબ નવમ્રને ઠાઉં જસલાઈ ભણીન્છ મરૂભૂમિ આફ્રિકાતિર બહુત પાઇન્છ દોસરો જબ અગ્નિમાં વાર આગો બલ્દાખેરીમાં ઝાપ્પ કઈ નબસાઉનુ ત્યાં બ્રહ્મહત્યાકો દોષ હુન્છ
एक हुरको आगो बलेपछि मात्र बसाउनु भनेको छ, अहिले आगा बिउने कसैका छैन, बसाइने भयो नबसाइने भयो क्या, आगा बिउ कसैका छँदै छैन, भात पकाउने बेलामा ऊ उता लहरो ल्याएर जोड्ने गरे त्यस्तो छ अनि के कहिल्यै पनि निउँदैन क्या त्यो त्यो मुसमा। र त्यसै कारणले अग्निमा गएर दोस्रो ब्रह्महत्या, तेस्रो ब्रह्महत्या कहाँ गएर बसेको छ भन्नुहोला भनेदेखि नदीमा, साउन महिना र भाद्र महिनामा नदी रजवती, पुरूषले मलामी गएका दिनदेखि बाहेक अरू समय ननुहुनु। चारौं ब्रह्महत्या नारीलाई कपालमा थापे, कपालमा ब्रह्महत्या थापेको हुनाले अहिले पनि रजवती भएका नारीहरूलाई कपाल नहुने भयो मान्छेले भन्दैन, छोरा मान्छेले कहिले कपाल नहुन जानला भन्छ, मैल भएर नहुनला जानला भन्छौँ हामी त सधैँ, त्यही पनि सधैँ नहुनलाई के पो मैल पर्छ, दसैँ टिका दिन नहुन्छन् धेरै जसका होइन त, हेर यी केटाहरू पनि हाँसेको हामी जस्तै रहेछ भनेर होइन। अब यसरी ब्रह्महत्याको दोष यस्तो छ, अनि ब्रह्महत्याको जब दोषका लागिमा अब पहिला दिन रजवती नारी चाण्डाल्ने, दोस्रो दिनमा ब्रह्मघातिनी, तेस्रो दिनमा धोबिनी, धोबिनी भन्नाले कपडा धुनी धोबिनी, फेरि सरो उड्नी धोबिनी भन्नु होइन, यसकारणले चार दिनका दिनमा सतैल स्नान गरेपछि नारी शुद्ध, त्यो तिनजेलसम्मका लागि सूर्यया मुख र छोरा मान्छेया मुख नहेर्नु भनेको छैन, हेरे हेरौँ नहेरौँ हेरौँ, अहिर अहिले यो गोठाल जाने र खेताला जाने बुढीले छ भने बारे, अहिले हल्का क्याम्पस जाने र स्कुल जाने कुनले बारतेर रजस लाग्यो, कहिले भयो भन्ने भन्दैन बा हुँदैन हुँदा रहन्छ नि क्या कुनै त्यस्तो छ नि, अनि के कहिल्यै अह बन्द त्यसुकै गर राजा परीक्षित, त्यस कारणले गर्दाखेरिमा भरे सके कुरा बार्न, शास्त्रोक्त पद्धतिलाई मान्ने कुरा अर्को छ, रोग नलागोस् भन्ने कुरा मेन छ पूर्ण छ, रोग लाग्दो रहेछ नि त रजवती नबार्दाखेरिमा, अहिले कत्रा कत्रा रोगहरू प्राप्त भएका छन्, त्यस कारणले गर्दाखेरिमा हाम्रो ऋषि महर्षिहरूले हेर बाबु हो त्यो बेला पाप लाग्छ भन्यो, अहिले जब रोग लाग्छ भनेर छुट्टै बस, अलग्ग बस, छुन हुँदैन, सम्पर्कमा नआऊ, पाप लाग्छ, त्यो बेला पाप भनेपछि डराउँथे, अहिले पाप भन्दा कोही डराउँदैन, रोग लाग्छ भनेपछि डराउँछन् कि भनेर भन्यो, त्यही पनि टेर्दैन, नटेर नटेरिरहन्छ हामीलाई ऋषेश्वर सौनकादी, अब बाँकी आउँछ तपाईँ के सुन्न चाहनुहुन्छ भनेर ब्रह्महत्यादिको दोषबाट पनि अहिले महाराजेन्द्रलाई अवकाशमै जीवन प्राप्ति भयो। अब त्यसदेखि पछाडि मर्ने बेलामा दधिची नाम गरिएको ऋषिको हाँडबाट मर्ने बेलामा अत्यन्त सार गर्वितको प्रेम पूर्वक विन्ती गर्नेवाला त्यो राजा जब को मेरो भगवान आज्ञा गरी वौष वृत्रासुरको अघिल्लो जन्म भनेर सोद्धै हुनुहुन्छ परीक्षितलाई, परीक्षित सुखदेव स्वामीलाई भन्ने सम्बन्धको कथा यसबाट महाराज परीक्षित षष्ठ स्कन्दको चौध अध्याय, वृत्रासुरले मर्ने बेलामा अटिलो र ठटिलो कुरा गर्यो यो को हो भनेर सोधिएका प्रश्नका बारेमा उत्तर दिनको निमित्त महाराज परीक्षितलाई सुखदेव आज्ञा गर्नुहुन्छ। सुन्नुहोस् महाराज, अघि एउटा चित्रकेतु नाम गरेका राजा थिए, चित्रकेतु राजाका धेरै रानी थिए, सहस्राणी दशा भवन भन्छ, सहस्राणी दशा भवनको एक करोड हुन्छ, यस कारणबाट उनका रानीहरू यस्तो प्रभावबाट संसार सारा सम्पूर्ण रानीहरू भए, तर सन्तान पैदा हुँदैन, खान दिन र लाउन दिनको भइरहन, छोरो पाउन्न एउटैले, दिक्क भए मर्न पाएन उनी बरु, भन्नुका पनि नहुने भयो, अब मरिदिन्छु भनेर प्राणाहुति नै दिने भनेर जान लागेको, अंगिराले फेला पार्नु, म चाँडै जानुहुन्छ कि महाराज भन्दा भगवान म त मर्नु पर्ने भयो, मेरो सन्तान नहुने भयो, छोरा नभएको के गति हो, अपुत्र सेगत्र नास्ते स्वर्ग नै बच नै बच, अब म कहाँ जाम भन्दाखेरि महाराजन छोरा नहुँदैमा सबै मर्ने हो र भन्दा खै मेरो त अराजकता फैलिने भयो भन्नुभयो, आशा नगर छोरैको आशा गर्दै नगर भन्नुभएको थियो, होइन छोरो पाम प्रभु होइन, मलाई त आश्चर्य लाग्यो किन छोरो चाहिने भन्दा छोरो नभई नहुने भएको कारणले अराजकता नफैलियोस् भन्नका लागि, ल ठिकै छ उसो भए एक एक गर छोरो चाहिँ हुन्छ तर हर्ष र शोक दिलाउने छोरो हुन्छ लिन्छौ भन्नुभयो अंगिराले, हाँस्न पाएपछि रुनी भनेको कुरा रोधे गरौँ, पहिला हाँस्न त पाऊ ठिक छ ल, एक एक गरे
एके गरी सके पछि त्यसदेखि पछाडीबाट महाराज एकेको प्रभावबाट आइपुग्यो जब चरु र पायस। अब कुनलाई दिने हो? एउटा छोरो पाउने भनेको छ, करोड रानी छन्, कुनलाई दिने? एउटीलाई दिए अर्को रिसाउने, पछि किन बाँकी उही होली नि, हामी त हावा छल्न हिँड्नु मात्रै त हो नि भन्ने होला। अर्कोले अर्कोलाई रिसाउने, अर्को अर्को सँग रिसाउने, के गर्ने? कुन चाहिँलाई दिने? महाराज तपाईँले सक्नुहुन्छ भन्दा सक्दिनँ भनेको हुनाले ऋषिहरूले विचार गर्नुभयो, तपाईँको मन परे कि त महारानी कान्छी नै होलिन, तर धर्मपत्नी जेठी उनले पाउनु पर्छ भनेर जेठीलाई लिएर पायस दिएका थिए। जेठी दङ्ग परेर खाई पर्खिरहेपछि दिन आउँदो रहेछ बाबु हो भनेछ। अहिले हाल हाम्रा दिन आयो भनेछ जेठी, अहिले भनका पनि छैन, अरू पाखा लाए सारा। अनि त्यसपछिबाट जेठी महारानीको नाम थियो कृत्यधुति। उनले गर्भवती भइसकेपछि दश महिना पूर्ण जब बच्चा प्राप्त कुमार जन्मियो, गर्भाधानादि संस्कारबाट श्रीमन्तुनयन जातकर्म नामाकरण त्यस्तै प्रकारबाट विध उद्यापन र जन्मोत्सव इत्यादि गर्दै लै छोरो बढ्दै गयो। पाष्टी कर्म इत्यादि गर्दै जाँदा छोरो जन्मिएको राजालाई बहुतै खुसी, यज्ञ गर्नुभयो, दान गर्नुभयो, जप गर्नुभयो, भजन गर्नुभयो, कीर्तन गर्नुभयो, भुल्नु भएन नारायण हरि। यही किसिमले रहँदै रहँदै रहँदै जाँदाखेरिमा जब त्यो छोरो पाएका थिए राजा बहुत खुसी हुनुभयो, हाम्रो छोरो जन्मिएछ भनेछन्। हिँड्दा खाँदा डुल्दा बस्दा छोरो हाँस्छ बोल्छ, कस्तो छ टाठो भन्दैन, कसका छोरा खाँदैनन्, कसका छोरा हिँड्दैनन्, कसका छोरा बस्दैनन्, मतेको आखिरमा त्यही छोरो महाराज जन्मिसकेपछि राजाका सारा रानीहरूलाई साह्रै नरमाइलो लाग्यो, हाम्रो राजाले छोरो पाएको कसैको नभएको भएको, हे भगवान्, कुकुर कानी हुन्छन्, सुँगुर कानी हुन्छन् भनेका छन् सौता जति, देख्न खुवाउन नसकेर कसैका नभएका भन्दै थिए। आर अब त्यहाँदेखि उपरान्त लौ त ठिक छ भनेर सारा सम्पूर्ण कन विचार गरेर अहिले भगवान परब्रह्म परमात्मा परमेश्वर जगतका मालिकको प्रार्थना मनन भजन कीर्तन केही नगरिकन केवल त्यही पुत्रको निमित्त आशावादी भएर ध्यान मनन कीर्तन गर्दै थिए। तर त्यो राजकुमार आज जब घर गृहमा जब नभएको मौकामा, बाबा घर गृहमा नभएका मौकामा, आमा गृह कार्यमा अलबन लिएको बेलामा सौता जतिले निश्चय निर्णय गरेर यो बच्चालाई मारौं, हामी सबै बराबर हुन्छौं भन्ने निर्णय गरेछन्। हेर्नुहोस् त त्यो सौताको छोरोलाई बिचरा। त्यही बेलामा राजकुमार आमा र बाबा नभएका मौकामा रात्रिका टाइममा ठिक भन्छौ बहिनी भनेर एउटीले प्रस्ताव राखिचेर स्वाट्टै जगर खुवाएर मारिदिए, निस्पाएर मारिहाले। सौताने आमाहरूले छोरो मारे, रुन लाग्यो धुरो धुरो सारा समाज। तर आखिरमा त्यस बेलासम्म राजाले जब छोरो मरेको भन्ने थाहा पाएका थिएन, आए घरमा, मेरो बाबु टुँडी खेलमा पन्छीहरू बोलाइरहेका छन् तिमीलाई, बिहान भयो, आमाले बोलाइरहेकी छन्, तिमी किन सुतेको, मेरो बाबु उठ उठ उठ भन्दै राजाले बोलाउँदै जाँदा छोरो उठ्न सकेन, शुष्क काष्ठ समाङ्गको सुकिया काठ जस्तो छोरो भएको रहेछ। राजा गर्लमै ढले, सारा रानी पनि ढले, सारा हाकार हुकार चितकार गरेर बोलाउन लागे, मेरो बाबु चाँडो आऊ चाँडो आऊ भनेर यस किसिमबाट बोलाउन लागे। ती सौताने आमाका डङ्किनी पनि आफै मार्छन्, आफै डाँगो छोडेर रुवाछन्, हे मेरो बाबु, हे मेरो राजा, तिमी जहाँ गएको छौ हामीलाई हुँ लैजाऊ हो पो भने उनीहरूको अहिले कालको फलक पो त के को आफै मार्ने। स्त्रिया चरित्रम पुरुषस्य भाग्यम देवो न जानान्ति कुत मनुष्य, स्त्रीको चरित्र पुरुषको भाग्य दैवले जान्दैन, अरूकोले जान्ने, आफै मार्ने, आफै डाँको छोड्ने, रोए डाँको छोडेर रोए। अनि राजाले आफ्नो मरेको छोरालाई काखमा राखेर भन्न लाग्नुभयो, हरे हुर्काय बनाय आर्जन खान लाए यो होइन रहेछ बुढे सालमा शोक दिन लाए, हुर्कायौ बढायौ आर्जन खान लाए होइन रहेछ।